સ્થિતિને સસતયાને વેતે વિકાશે પીરીતિ લયામ વિતનાદય સ્નાયુ પદ્ધતિય પિનવીમતે રુધિરે પવિત્રતાત્વયતે માનસિક સંહિંદિયાવ